0: તે જનતારી ભાગીદારી તે કરણ સારું કહ્યો. આખિરમાં ખાસ સમાચાર એક ફેરું સુન લે રહો. નઈ દિલ્હી અર હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશના માથે કાલ દોપહેરા તાઈ પૂગણવાળી રેલગાડિયા રદ કરી જી. રાજસ્થાન ઉઈ કેઈ રેલા ની જાવેલા. રક્ષામંત્રી રાજનાથ સિંઘ રો કાલ જોધપુર દોરા રો કાર્યક્રમ. તરંગ શક્તિ 2026 યુદ્ધ અભ્યાસ કાર્યક્રમ માં શામિલ ફેલા. સાલ 2026 રી ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત કાલ લગાઈ જાવેલા. 8,38,000 બત્તા મામલા ની સુનવાઈ ફેલા. અર રાજ્યમાં માનસિક સ્વાસ્થ્ય બારા માં જાગ જગાવન સારું ચલાઈ ચ્યો. જાગરૂકતા મહિનો કાલ ડિજિટલ શપથ અભિયાન સાગે પૂરો ફેલા. સાગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: एफएम बैंड 103.7 मेगाहर्ट्ज़ पर हम आकाशवाणी नागौर के चिरमी चैनल से बोल रहे हैं. किसान भाइयों के लिए प्रस्तुत है कार्यक्रम खेतीबाड़ी.

ચોપાળમાં તે બિરાજા થકા હેંગ ભાયા બેનાને આપરે વિષ્ણુ ભૈરા ઘણે માન રામ રામ. ભાઈ બેન દેખો દિન રાત તો તાવડ ગયો પડે હરે શામ રા થોડી શીખ ઠંડક મહેસૂસ હોય રાત રા હે જગો હિ લાગે ચાદરે રે માયને અહીંયા લાગે હે કે મોસમ બદલ રહ્યો હે મોસમ બદલ રે સાથે આપારે રબીરી ફસલાં જકી હે વે કઠી તો બાઈજરી હે કઠી તૈયારી ચાલ રહી હે કુલ મિલાર જકો ટેમ હે બહુ રબીરી ફસલાં બાવણ રહ્યો હે જે બાદ સરસોરી વે તો સરસોરી જે ખેતી આપણે કરાં તો દેખો ટેમ બોઈ રહ્યો હે જકો એકદમ સહી હે જકે જગ્યા વારાણી મેં હે બીયા તો સિતંબર મહિનો હરો હોગા પણ 15 ઓક્ટોબર એ લગે ટગે જગો 5-7 દિનથી ઓર બી બોઈ બીજી કર શકે પણ અબકી તો બિરખા ભી કમ તો બરાણી તો બેઠે કમ પણ જઠ હે સિંચિત ક્ષેત્ર હે જટે પાણીની વ્યવસ્થા હે બટ 25 ઓક્ટોબર તહી આપણે જગો બોઈ રી કર શકા ઓર તાપમાન રી જે વાત કરા તો 30 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચે આવનારો તાપમાન એની દિન રે માય અમાર થોડી ગરમી પડે તો આપણે થોડી ઘણી ભાઈ ઘણી ઉતવળ નહીં કર આપણે જે જ કર શકા ઓર માટીરી જે વાત કરો તો જકે પાણી જટ નિકાસી હોય બટ બળુઈ દોમટ માટી જકી હે વા ઠીક રહ્યા કરે જે કિસમ રી વાત કરા તો સરસો રે વાસ્તે ચોખ્ખી જગી કિસમે પૂસા જે કિસાન હે પૂસા બોલ્ડ હે લક્ષ્મી હે ક્રાંતિ હે આશીર્વાદ હે RH 30 હેર RH 725 ઓર આ જકી ચોખ્ખી કિસ્મ હે આરી અવધિ લગે ટગે 125-140 દિનારી વેર પ્રતિ હેક્ટર 16-22 ક્વિન્ટલ તે પેદાવાર જગે આપણને મિલ જાવે બીજરી વાત કરા તો બીજ ગીધા રહે છે કે પ્રતિ હેક્ટર 4-5 કિલો અને લગભગ 600-700 ગ્રામ પ્રતિ બીઘા બીજ જો આપણે બો શકા ઓર બીજો ઉપચારી બાતે તો 2 ગ્રામ થાયરમ ઓર કાર્બન ડિજિપ પ્રતિ કિલોગ્રામ બીજ ધરું ઉપચારિત કર શકા બોઈ કી વિધિ દૂરી તો આપ જાણો હો બીયા તો છિટકા વિધિ કરલા તો સીડ ડ્રિલ હે ની બીઉ હે જોકો કતાર લાઈણો હે જોકો બોઈ આપ કર શકા કતાર કતાર કી દૂરી 30-45 સેન્ટીમીટર રહે તો ઠીક હે પોદો પોદા કી દૂરી 15-20 સેન્ટીમીટર તઈ ઓર બોઈ કી ગેરાઈ જે વાત કરે તો બીજ ને 3-4 સેન્ટીમીટર જ્યાદા ગેરો નહીં બોવણો ચીજ નહીં તો ઉગણક માં તકલીફ રહે ખાદરી વાત કરા તો જેવી ખાદ કામ મળે તો બહુ બઢિયા ખેત કી તૈયારી કે ટાઈમ 8-10 ટન એની 2-3 ટોલી સડિયડો ગોબર જો ખાદ જો લે શકાર ફેર બી કઈ ભાઈ જો રાસાયણિક ખાદ બી કામ લે તો નાઇટ્રોજન ફોસ્ફરસ છે નાઇટ્રોજન 60-120 કિલો ફોસ્ફરસ 40-60 કિલો ઓર પોટાશ 30-60 કિલો તે કામ મેં લે શકાર ઓર ફસલને કુલ લગે ટકે 4-3-4 સિંચાઈ જે કે મળ્યા કરે ઓર બી વાત ચેતા કરેલા પણ દેખો જે આપણા ગૌતરો કરલા તો કેડો કઈ રહ્યો આજ કઠિન કઈ ગેર કુણ મળ્યા લોસા હાજર હે ભાઈ નિત નવી જાણકારી લેર ચોપાળ માતે હાજર માં હાર આજ દેખો એક એડી જગ્યા ગયા જટે હારે તો મોટી હડક હાઈવે નીકળે ઓર ઈ રેક ને દેખો બઢિયા તામ જામ મોટા પતરા ચડાયડા હોલ બણ્યોડો ઓર એક ઓરું હોલ બણ્યોડો અટીને તો ધોળી ધોળી બકરી બકરિયા દીખે ઓર અટીને કાળી કાળી ભેંસાઈ ભેંસા દીખે હેર દુઆરી ચાલ રહી હે અટીને દેખો માતા બેના દુઆરી કરી હે ભાઈ